આજે વિચાર કરીને નિકતે સમય ગલે વિચાર બરોશિલો મોગાક આપનોયા રાગાક પોસ્તુર્યા સકાચે હા સુંદરશા પારાર આસ્વાદ ગયા ભક્તિ ગીતાંચો મોગ આપનોયા દેવાચે નાવ ઘેવ્યા.

0: તો લાલા જીવાનો ત્યાં પણ એક અવતાર માં માની જતા હતા. તું તો ભુરજી ગયાત જે બહારી રૂપે અસતા છે કે ભુરજી ગયા તે સુધા જે પદ્ધતિ તરંગ ફુલતા કાંઈ કાંઈ જાણ તે ઇતકી સુંદર દિસતા તઈ એક પોવપાસારખે અસતા થઈ તે ભુરજી શીખતા લહાનપણ કશે પદ્ધતિ તરંગ ફુલવપાક જાય વાતી એક કલાત્મકતા કશી દિવપાક જાય હે શીખપાક.
1: ખૂબ ખૂબ દેવ બરે કરું કમલાકર મહાશી બાપ. ऐकवेनो हे आशिले लोक परंपरेचे ज्येष्ठ अभ्यासक श्री कमलाकर महाशी.
2: भोंवरचे हे पंगड तरंगा नाचयत आणि विशिष्ट पद्धतीन शाबो हो ओ हो शाबो हो असे म्हणित श्री मल्कार्जुनाचे भेटेक वतात. हो पुराय पंगड तरंगा घेऊन संगीताच्या तालार विधिवत नृत्य करीत भोवणेर वतनाचे दृश्य खूपच कलात्मक आणि थरारक. नृत्यमय मुव्हमेंट्स हांचे वांगडाच हे प्रोसेशन जेव्हा भोवणी करता त्यांना रंगांचो आणि ध्वनीचो एक सोबीत सौंदर्यपूर्ण असो परिणाम जाता. ऐकूबेनो एनव्हायरॉनमेंटल थिएटरच्या माळेंत हो कलात्मक प्रकार इन्क्लूड जाऊं येता. जय आखून दिल्ली अशी विशिष्ट माची ना तर पुराय गावातलो मार्ग आणि श्री मल्कार्जुन देवळाचो वाठार हीच ह्या कलात्मक प्रकाराची माची.